છે ગુર છે ઉપદેશ ગુર ગુર એકો વેશ અનેક બાબા જયકર કરતે કીર્ત હોય હો કર રાખ વડાઈ તોય રહાઓ ઋતુએ ચત્યા ઘડિયા પહેરા થિતી વારી માઓવા સૂરજ એકો રુત અનેક નાનક કરતે કે તેવેશ રાગ તના શ્રી મહેલા પહેલા ગગન મેં થાલ રલ ચંદ દીપક બને તારકા મંડલ જનક મોતી રૂપ મલ્યાન લો પવન ચવરો કરે સગલ બન રાય ફૂલ અંત જ્યોતિ કેસી આરતી હોય પવખંડના તેરી આરતી અનહતા શબ્દ વાજંત વેરી રહાઓ સહસ તવ નૈન નન નૈન હૈ તોય કહો સહસ મૂરત નના એક તોહી સહસ પદ વિમલ નન એક પદ ગંધ બિન સહસ તવ ગંધ ઇવ ચલત મોહી